પહોંચીલા ગુજરાત નો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ અમે. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ આપી રહી છે રત્ના, જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો. આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મધુરતાની સાથે આપણા રંગારંગ કાર્યક્રમના ગીતોની મજા માણીએ. તો કરીએ શરૂઆત આજના આપણા સુમધુર ગુજરાતી ગીતોની. અને લોકડાઉન ભજન મેશઅપનું આ ગીત જીગરદાન ગઢવીના સ્વરમાં, અને આ ગીત તેમણે ત્યારે રેકોર્ડ કરેલું જ્યારે લોકડાઉન ચાલી રહ્યો હતો. તો ચાલો આ ગીતને એન્જોય કરતા પહેલા લઈએ આજનો આ સુવિચાર. શ્રોતાઓ, દરેક વ્યક્તિને જિંદગીમાં એક વાર તો અનુભવ થાય જ છે કે લાગણી ખોટી ન હતી, પણ ખોટી જગ્યાએ હતી. બસ આ જે જગ્યા છે અથવા આ જે વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, એ લોકો જ તો શીખવાડે છે આપણને કે લાગણી કોની સાથે કેટલી અને ક્યાં વધારે આપણે બતાડવી જોઈએ. તો ચાલો કરીએ શરૂઆત આજના પ્રથમ ભક્તિમય ગીત સાથે.

જે પરિસ્થિતિને સ્વીકારી લે છે એ જ સાચા માયનામાં સુખી થાય છે. તો બસ જીવનને આપણે કમ્પ્લેન્સથી નહીં પણ કોમ્પ્લિમેન્ટ્સથી સજાવીએ. રંગારંગ કાર્યક્રમ તમે માણી રહ્યા છો શ્રોતાઓ મીડિયમ વાર્ટ 19 કિલોહર્ટ્ઝ પર રત્નાની સાથે. તો ચાલો એન્જોય કરીએ લવની ભવાઈનું આ બ્યુટિફુલ ટ્રેક સિદ્ધાર્થ અમિત ભવસારે ગાય.

ગુજરાતી ગીતો જે તમે માણી રહ્યા છો અમારી સાથે. આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું આ ગીત તમે હમણાં સાંભળ્યું અને બ્યુટિફુલ ગુજરાતી ગીતો ફક્ત તમારા માટે લઈ આવ્યા છે. અને અત્યારે પારુલબેન અમારી સાથે જોડાયા છે અને પારુલબેને મેસેજ મોકલ્યો છે કે ગીતો તો તેમને ખૂબ જ ગમી રહ્યા છે અને અત્યારે બપોરનો સમય ચાલી રહ્યો છે તો બપોરના સમયમાં તે બનાવી રહ્યા છે કંઈક એવું સરસ મજાનું વ્યંજન તેમના પરિવાર માટે. અને વ્યંજન બનાવતા બનાવતા હવે એમને એ તો નથી કહ્યું કે શું વ્યંજન બનાવી રહ્યા છે, પણ ફક્ત મેસેજના દ્વારા એ જણાવ્યું કે અત્યારે રસોડામાં છે અને કંઈક નાસ્તો બનાવી રહ્યા છે. તો ચાલો પારુલબેન તમારા માટે અને તમારા બાળકો માટે ચોક્કસ આપણું આગલું ગીત ચલાવીશું. અને આ છે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડમાંથી લેવામાં આવેલું ગીત. અને તમને યાદ હશે આ ફિલ્મમાં સિદ્ધાર્થ રંધેરિયા નજર આવેલા છે અને તે સાથે જીમિત ભાઈ આ ફિલ્મમાં શું લાજવાબ કામ કર્યું છે. એન્જોય કરીએ આપણા આગલા ગીત.

પકડીને રાખશો તો ઘણું બધું છૂટી જશે, છોડતા શીખશો તો ઘણું બધું સચવાઈ જશે. છોટું, આ જીવન છે ખૂબ જ નાનું, અને આ જીવનની દરેકે દરેક ક્ષણને આપણે એન્જોય કરીએ. ભવરના ગીતની સાથે ચાલો એન્જોય કરીએ રંગારંગનું આપણું આ આગલું ગીત, શ્રીરામ અય્યર.

મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

રંગારંગ કાર્યક્રમ વચ્ચે મૂકવામાં આવેલું આપણું આગલું ગીત તમે માણ્યું અને કેરવી બુચ એ ગાયેલું આ ગીત હતું વાલમ વાલીડા ફિલ્મમાંથી લેવામાં આવેલું. અને આ ગીતની સાથે ચાલો એન્જોય કરીએ આપણા આગલા ગીતને. પણ એ પહેલાં બસ એ જ કહેશું કે પરિસ્થિતિ પ્રમાણે દરેક ચીજ સારી લાગે છે. જે શાળાને ઘંટડી સવારે ખરાબ લાગતી હતી એ જ ઘંટડી સાંજે છૂટવાના સમયે કેટલી મધુર લાગે છે. સાચી વાત કે નહીં? પણ બસ કહેવાય છે ને કે સમય સમયનો ફેર છે અને સમયની સાથે ઘણી બધી પરિસ્થિતિઓ બદલાતી હોય છે. તો શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું સફળતા 0 કિલોમીટરના આ ગીતની સાથે. લાવણ ગુણ દેવનેગી એન્ડ ભૂમિ ત્રિવેદીના સ્વરમાં મુકાયેલું આ ગીત કરો જલસા. રવિવારનો દિવસ છે તો બસ જલસા કરો, પરિવારની સાથે એક સરસ સમય વિતાવો અને ગીતોની આ મજા માણતા રહો. ફરી મળીશું એક નવા જ એનર્જીથી ભરપૂર કાર્યક્રમને લઈને. ટિલ ધેન બસ તમે તો પોતાનું ધ્યાન રાખો અને આ સાથે જ હસતા રહો, મુસ્કુરાતા રહો. જિંદગી બસ જબરદસ્ત છે, તો લાઈફમાં થોડું વ્યસ્ત પણ રહો, થોડી મસ્તી પણ કરો. અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.